Bismillahirrahmanirrahim. Assalamu alaikum. No de ke megards de fe migadi gati un ko land behun te no fa ver wagut ko lagenge de migadi ke khabar ta kai ki ek baddo ko li argon shahuta mahmud tarakiya iktisadi daire and raj benum wa hi tirkama ebbar lun denumu ga united arab emirates uae in onnani abadis tayyarakama e gaum ge rais mohammed bin zad al nahyan vidal veche uae ge rais mehem vidal ve rais jumhuriya dr mohammed muiz afonu gulwa ये बेवे वे मशवरा तक गा रही तुंगे अडवा हा उन उसूल के दशों कंकं हल्लो को देवु ममसे के को देवाने का मरे सो जमहुरिया डॉक्टर मोहम्मद मुइजो विदाळु जे रे सो जमहुरिया मे फदा विदाळु वे वाकी वाकी रही तु ना बदल कर वम फेटे वे रही तुंगे अडु प्रोग्राम के फुरतम एपिसोड का वाहक फुल दकमो Raisul Jumhuriya Dr. Mohammed Muiz Bevevu Mahamaji Fawara Yitunga Adu Silsila Ga Bayer Veda Ga Tuma Ituru Ad Daira Kun Nanghu Shar Mahulwa Lafi. Raja Ga Intikhabi Nuwadiha Tin Daira Ga Tere Mifar Hulwa Lafan. Ni Ihavandu Daira, Nafar Daira, Funadu Daira, Midu Daira, Vilimale Daira, Machangoli Dekunu Daira, Mamengili Daira, Adi Tinadu Uturu Daira Nisbavara Yituna. Miyadaki Divi Raja Ga Gaumi Duas. Gaumi doha ki divehi ummat ke minivan kama istiklala gaumi amilavanta kam ke eme muhimu e ramzo. Kommehari ke rabi ulawal moh ge evanudos divehi raja ke gaumi doha ke kutu kafaha kureni pochu gizunge alwit kama aniyaveri kamun divehi raja minivan kurevi tarihi mativeri jihadu ke handaan aakurum ke kutun. Asian Development Bank ADB in kulli ehi ke kutu ka raja $500 million nota haisate ka haidhi $1 million rufiya ke loane denin mefi. ADB mbuni mi loanu ke bēnuma ki divihi rājje ghaa kata aga rakkātere kan kashwar kuruma hinga Energy Security Emergency Assistant Project ng ehi terivuma kama. Anginu ge khiyala mashwara siyaasat kandaala femvaruga nuotha kankan nimma femvaruga fōrko dirumattaka kuriya gendiuma hamajifuwa siyaasat kandaalu muge anginu ge mansa iftitaha kuffi. Mi ijtimaai adalata rakkātere kama behe huriha mashwara aigavis anginu ge khiyala mashwara ફાળુ કંબોડ ગોતેગ હિમણા એફદા મશવરાતા કોન લિબિદે બિના કુરનેવી હિયાલતા સિયાસત તકે ગોતુગ ગાઉમે ફેમર ગતામ ફિસકુરમ ગ ઓણીગણે એકુલાવાલુમા રૈસુલ જમહુરિયા ડોક્ટર મોહમ્મદ મુઈઝ વે વડાગેન ફવા વાઉથફુલ ગ દશું સિખતા આઈલાયા ઇજ્તિમાઈ એહિયા બહે વુઝારા એકુલાવાલા ફવા નિઝામે કોમે મોડલિટી ક કેવીએસ રાજ્ય ગોંગણના દે કોસ્તો કે ફેમવર એ ઇદારેં બલહટ્ટા મિંગડા ફેતે કં યાગીન કુરાકમા મોલ્ડિસ ક્વોલિફિકેશન ઓથોરિટી MQA કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મરિયમ ફિઝાના રશીદ વિદાળવેજે તાવલીમા અમતી તાવલીમ આદિ મસેકે તિરકમા બે વુઝારાયા મોલ્ડિસ ક્વોલિફિકેશન ઓથોરિટી MQA કે બેફળુમણી રૈતુંગ મજલિયો કે ગવાયદ કમિટી અબુદ દો હાજર કોફા ನ್ಯಾಯ ಸಾಬುಂದಿ ಎಫ್ಎಂ ಗೆ ಮಿಗಡಿಗೆ ಸೂರಿ ಖಬರ್ ತನ್ನಿಮುನಿ ಖಬರ್ ತಾಡಿ ಸುಮಗಳಗಣ ಖೇದು ಕೊಲ್ಲೆ ವಗುತ್ ಕೊಳ ಎಮ್ಮ ಬೇಫಣ ಶುಕುರ್ ದನ್ನವ ಉಫಾವರಿ ಬಾಜೇರ್ ವಗುತ್ ಕೊಳ್ಕೆ ದಂ ವಕೀಲ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ

ઓહો એમ્મે રિવેતિ બસ્ત ફોતિગ્ય સિફાગા બાવા લેવી ફુરિહમ અખમગા ઇફદ વેગિમવા તકુરારુકો કીવે ફોતકવા હાલુગે એફો કીવે હિંદુ એવરેંગે વેરી રસકલાંગે બીરવેતિવા મીહુંગે ગ્યાગે હંત તુરુતુરુ અળાગિંદે દેં એવરેંગે ગ્યાગે હંતકાય હિત અલ્લાહુ હંદમકુર્મ મડમળુ વેદેતે એઈ અલ્લાહુગે તિદમગે ಏಕಲಾಂಗೆ ಇರಾದ ಕುರವ್ವಾ ಮೀಹಕ ಏಯ್ ಮಗು ದಕವತೆ ಅದಿ ಅಲ್ಲಾಹು ಮಗು ಫುರದ್ದವಾ ಮೀಹಕ ಫಹೆ ತೆದ್ ಮಗು ದಕ್ಕಾನೆ ಹಮ ಏಕಕ್ವಸುವೇ.